0: કરીએ. અધ્યક્ષ શર્માકા અનુસાર ફાઉન્ડેશનલી સેન્ડ જિલ્લાભિત્ર શિક્ષામાં વિભિન્ન સ્થાનીય તહસંગકો સમન્વયમાં ગરીબ તથા વિપન્ન વર્ગકા ઝંડી 2000 બળી વિદ્યાર્થીઓને વિદ્યાલય પુસ્તક વિતરણ, કમ્પ્યુટર તથા અન્ય પ્રાવિધિક સામગ્રી ર શિક્ષકોને તાલીમ પ્રદાન કરીએ છે ભને સ્વાસ્થ્યમાં બૃહદ સ્વાસ્થ્ય શિબિર, પ્રાથમિક ઉપચાર કક્ષ સ્થાપના લગાયતકા કાર્યક્રમો કરીએ છે. એસ્તી ખેલકૂદતર્ફ ઐતિહાસિક મહત્વકો પ્રથમ ખુમારીયલ કપ 2020 ક્રિકેટ લીગ 2082 પાલિકા સ્તરીય ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન કરી શકેકો છે ભને વિપદ વ્યવસ્થાપનમાં વિભિન્ન સમયમાં આપતકાલીન ર અલ્પકાલીન ડેસ્ક સંચાલન કરેકો છ. કાર્યક્રમમાં બોલ્દી પુતરી બજાર નગર ઉપપ્રમુખ દેવી અરિયાલે ખુમારીયાલ ફાઉન્ડેશનલે ગરેકા સંપૂર્ણ રચનાત્મક કાર્યક્રમહરૂકો પ્રશંસા ગર્નુભયો. એસી કાર્યક્રમમાં નેપાલ પત્રકાર મહાસંઘ સ્યાંગજાકા અધ્યક્ષ પ્રદીપ કોઇરાલા, પુતરી બજાર શિક્ષા શાખા અધિકૃત શુભા બસ્યાલ, નેપાલ ક્રિકેટ સંઘ સ્યાંગજાકા કોષાધ્યક્ષ અનુપમ મરાસુની લગાયતલે આફ્ના મંતવ્યહરૂ વ્યક્ત ગરેકા થિએ. સંમેલનમાં પત્રકાર પ્રકાશ દુથી લગાયતલે જિજ્ઞાસા પ્રસ્તુત ગર્નુભએકો થિયો. ફાઉન્ડેશનકા અધ્યક્ષ શર્માકો અધ્યક્ષતામાં સંપન્ન કાર્યક્રમકો સંચાલન સચિવ ધ્રુવ શર્માલે ગર્નુભએકો થિયો. રેડિયો આદિખોલાકો સમાચારમૂલક પ્રસ્તુતિ. આદિખોલા ખબરમાં અન્ય ખબર પણ બાકી નહી છન્. હામી સંગે રહનુહોલા.
1: સાધારણ સભા એવં અધિવેશનમાં ઉપસ્થિત હુને બારે વાલીમ ઉદ્યોગ વાણિજ્ય સંઘો સૂચના. એહી જેઠ 10 ગતે બસેકો કાર્ય સમિતિકો બૈઠકો નિર્ણય અનુસાર એસ વાલીમ ઉદ્યોગ વાણિજ્ય સંઘો 19 સાધારણ સભા તથા નવમ અધિવેશન કાર્યક્રમ નિમ્ન મિતિ સમય ર સ્થાનમાં આયોજન ગરીએકો હુંદા યહાંરૂકો ગરિમામય ઉપસ્થિતિ એવં સક્રિય સહભાગિતાકો લાગિ સાદર અનુરોધ ગર્દછૌ. મિતિ અસાર 12 ગતે શુક્રબાર. સમય દિવસ ઠીક 12:30 બજેદેખી. સ્થાન વાલીમ ઉદ્યોગ વાણિજ્ય સંઘ બહુઉદ્દેશીય સામુદાયિક સભા હલ સિટી હલ. અનુરોધક વાલીમ ઉદ્યોગ વાણિજ્ય સંઘ વાલીમ સાંજા.
0: રેડિયો આદિખોલાકો સમાચારમૂલક પ્રસ્તુતિ. આદિખોલા ખબરમાં યહાંલાઈ પુનઃ સ્વાગત છ. અબ બાકી ખબર. ત્રિભુવન આદર્શ માધ્યમિક વિદ્યાલયે નિવર્તમાન પ્રાચાર્ય મુક્તિ પ્રસાદ રેગ્મીકો વિદાય તથા ગરીબ ર જેહેન્દાર વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ વિતરણ કરેકો છ. વિદ્યાલયબાટ નિવૃત્ત હુનુભએકા પ્ર રેગ્મીલાઈ ર વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ વિતરણ કરેકો હો. કાર્યક્રમમાં વિદ્યાલયકા પૂર્વ વિદ્યાર્થી મંચકા અધ્યક્ષ દીપક લમસાલે વિદ્યાર્થીઓમાં છાત્રવૃત્તિ વિતરણને હૌસલા પ્રદાન હુને બતાવ્યો. વહાંલે વિદ્યાર્થીઓને સંસ્કાર, અતિરિક્ત ક્રિયાકલાપહરૂ ર અન્ય જ્ઞાનહરૂમાં જોડ દિનુપર્ને બતાવ્યો. ચારજના વિદ્યાર્થીઓને 4 જીપીએ પ્રાપ્ત કરી ગંડકી પ્રદેશમાં ઉચ્ચ પ્રશંસા પાયક બતાવ્યો. કાર્યક્રમમાં નિવર્તમાન પ્રાચાર્ય મુક્તિ પ્રસાદ રેગ્મી, શિક્ષક અભિભાવક સંઘના અધ્યક્ષ ચિરંજીવી ઢકાલ, શિક્ષક દ્વય અમૃત રેગ્મી ર શાંતિ રેગ્મી તથા જનપ્રતિનિધિ વિષ્ણુકુમાર શ્રેષ્ઠલે મંતવ્ય રાખ્નુ ભએકો થિયો. વિદ્યાલય વ્યવસ્થાપન સમિતિકા અધ્યક્ષ કૌશિલા પૌડેલ છેત્રીકો અધ્યક્ષતામાં સંપન્ન કાર્યક્રમકો સંચાલન સહાયક પ્ર વિષ્ણુ પૌડેલે ગર્નુભએકો થિયો ભને સ્વાગત મંતવ્ય વિદ્યાલયકા પ્ર પ્રેમ પૌડેલે રાખ્નુ ભએકો થિયો. કાર્યક્રમમાં વિભિન્ન અક્ષેકુશબાટ પ્રાપ્ત 1,00,000 ભ્યાજબાટ ગરીબ જેહેન્દા ર દલિત વિદ્યાર્થીઓને છાત્રવૃત્તિ વિતરણ કરીએકો વિદ્યાલયલે જાણકારી દિએકો છ. પાલ્પાકો તાનસુ નગરપાલિકાએ મુખ્યમંત્રી નવપરિવર્તન કાર્યક્રમ અંતર્ગત સંચાલન ગરીએકો ઉધમશીલતા તથા પર્યટન વિકાસ કાર્યક્રમકા સંબંધમાં વિભિન્ન સંચાર માધ્યમ ર સામાજિક સંચાલમાં પ્રકાશિત સમાચાર પ્રતિ ધ્યાનકર્ષણ ભએકો જણાએકો છ. નગરપાલિકાએ સોમવાર જારી ગરેકો પ્રેસ વિજ્ઞપ્તિ મારફત કાર્યક્રમ સંચાલન, સાજેદાર છનોટ તથા બજેટ કાર્યાન્વયનકા સંપૂર્ણ પ્રક્રિયા, પ્રચલિત કાનૂન, સાર્વજનિક ખરીદ ઐન તથા ખરીદ નિયમાવલી અનુસાર સંપન્ન ગરીએકો સ્પષ્ટ પારેકો છ. અનુસાર લુમ્બિની પ્રદેશ સરકારકો નવપરિવર્તન કોષબાટ પ્રાપ્ત બજેટ તથા તાનસિન નગરપાલિકાકો સાજેદારીમાં ઉક્ત કાર્યક્રમ સંચાલન કરીએકો હો. કાર્યક્રમ કાર્યાન્વયનકા લાગિ સાર્વજનિક સૂચના જારી ગરી પ્રતિસ્પર્ધાત્મક પ્રક્રિયા મારફત સાજેદાર સંસ્થા છનોટ ગરીએકો નગરપાલિકાએ જણાએકો છ. નગરપાલિકાકા અનુસાર મૂલ્યાંકન સમિતિકો સિફારિશકા આધારમાં સમજૌતા પ્રક્રિયા પૂરા ગરી કાર્યક્રમ સંચાલન કરીએકો હો. સેવા પ્રદાયક સંસ્થાલાઈ સમજૌતા અનુસાર કાર્ય સંપાદન પછી માત્ર ભુક્તાની કરીએકો જણાવદે. નગરપાલિકાએ સહભાગી સંસ્થા તથા સેવા પ્રદાયકો છનોટદેખી વિત્તીય વ્યવસ્થાપનસમ્મકા સંપૂર્ણ કાર્ય કાનૂની પ્રક્રિયા અનુસાર સંપન્ન ભયો.